અમરી જેવા એક પ્રભ જેવા એક અનેક ગુણ તરે નાનક ચરણી પાહે જેવા એક કમણ ગુણ કહ્યા તેરે ગુણ બહુતે મેં એક ન જાણ્યા કમણ ગુણ કહ્યા જેવા એક તું સમર્થ વડા મેરી મત છોરી મેરી મત છોરી હમ અજ્ઞાન અલ્પ મત છોરી મત છોરી તું સમર્થ વડા વડી હો વડા